0: ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આ સાથે અન્ય પહેલો પણ શરૂ કરાવશે અને વિવિધ સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હરસંઘવી, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ અને 4,000થી વધુ ડ્રાઈવરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે વિશ્વભરમાં કોઈપણ અર્થતંત્રની ક્ષમતા તેના એમએસએમઈ ક્ષેત્રના યોગદાનમાં રહેલી છે. આજે નવી દિલ્હીમાં એમએસએમઈ દિવસ 2026 પર એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ભારતમાં એમએસએમઈ ક્ષેત્ર પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકોની હિંમત અને ઉદ્યોગ સાહસિક ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું કે આ ક્ષેત્ર દેશના કુલ નિકાસમાં લગભગ 50% યોગદાન આપે છે, સાથે સાથે ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સતત જાળવી રાખે છે. તેમણે ઉદ્યોગ સાહસિકો ઉત્પાદકતા, ઉત્પાદન અને ગુણવત્તાને વધુ વધારવા માટે આધુનિક ટેકનોલોજી અપનાવવા પણ અપીલ કરી છે. સેસેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સેસેલ્સની મુલાકાત પહેલા વિદેશમંત્રી બેરી ફોરે કહ્યું કે વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાની જરૂર છે. તેમણે કહ્યું, ભારત તેની વિશાળ વસ્તી, વધતા વૈશ્વિક પ્રભાવ અને શાંતિ સ્થાપના તથા દરિયાઈ સુરક્ષા અને બહુપક્ષીય રાજદ્વારીમાં યોગદાનને કારણે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મેળવવાને પાત્ર છે. ભારત અને સેસલ્સ વચ્ચેના સંબંધોને મજબૂત અને ઐતિહાસિક ગણાવતા શ્રી બેરી ફોરે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. વિશેષ સઘન સુધારણા ઝુંબેશ SIR હેઠળ મતગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન હાંસલ કરનાર 16 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મિઝોરમ પ્રથમ રાજ્ય બન્યું છે. ચૂંટણી પંચે 28 જૂન સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી. મિઝોરમે સમયમર્યાદાના 3 દિવસ પહેલા આ સીમાચિહ્ન હાંસલ કર્યું. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ જણાવ્યું હતું કે ડિજિટાઇઝેશન પ્રક્રિયા ગુરૂવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી. 30 મેથી રાજ્યમાં 1301 બુથ સ્તરના અધિકારીઓ ગણતરી કાર્યમાં રોકાયેલા. 2005માં છેલ્લા SIR દરમિયાન મિઝોરમમાં 5,59,000થી વધુ મતદારો હતા. 2025માં સંખ્યા વધીને 8,75,000થી વધુ થઈ ગઈ છે. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી છે. ઉર્જા વિભાગના સચિવ અજીતકુમાર મોહંતીએ તમિલનાડુના કલપક્કમમાં ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ ખાતે વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: समारोह को संबोधित करते हुए डॉक्टर मोहंते ने कहा कि परमाणु ऊर्जा को हाइड्रोजन उत्पादन जैसी उभरती हुई स्वच्छ ऊर्जा तकनीकों के साथ जोड़ना टिकाऊ ऊर्जा भविष्य की दिशा में एक रणनीतिक कदम है. उन्होंने कहा कि परमाणु ऊर्जा जिसमें भरोसेमंद और कार्बन मुक्त बिजली देने की खास क्षमता है, वह बड़े पैमाने पर हाइड्रोजन उत्पादन में मदद करने के लिए उपयुक्त है. इसका उद्देश्य भाभा परमाणु अनुसंधान केंद्र मुंबई द्वारा स्वदेशी रूप से विकसित CuCi थर्मोकेमिकल प्रक्रिया का इस्तेमाल करके परमाणु ऊर्जा से हाइड्रोजन उत्पादन को प्रमाणित करना है. शिवा मिश्रा, आकाशवाणी समाचार, दिल्ली.
0: અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે અને વૈશ્વિક મંચ પર તેની ભૂમિકા સતત મજબૂત થઈ રહી છે. વ્હાઇટ હાઉસ ખાતે એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી રૂબિયોએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને અમેરિકાનો સૌથી નજીકનો વ્યૂહાત્મક ભાગીદાર માને છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના ગાઢ સંબંધો બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી રહ્યા છે. શ્રી રૂબિયોએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, સપ્લાય ચેન, મહત્વપૂર્ણ ખનિજો, ઉર્જા સુરક્ષા અને પરિવહનની સ્વતંત્રતા જેવા ક્ષેત્રોમાં સહયોગ સતત વધી રહ્યો છે. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં ભારતીય અમેરિકન સમુદાયના યોગદાનની પણ પ્રશંસા કરી. कृषि और प्रोसेस्ड फूड प्रोडक्ट्स निकास विकास सत्तामंडले मध्य प्रदेश की संयुक्त अरब अमीरात में जीआई टैग वाली रेवा सुंदरजा केरी की प्रथम व्यापारी निकास करी छे। वाणिज्य और उद्योग मंत्रालय जणाव्युं हतुं कि एक मेट्रिक टन प्रीमियम गुणवत्ता वाली केरी प्रथम कंसाइनमेंट मोकलवामां आव्युं। आ वैश्विक बजार में भारत अनन्य कृषि उत्पादनों ने प्रोत्साहन आपवा तरफ एक महत्वपूर्ण पगलू छे। मंत्रालय जणाव्या अनुसार आनाथी रेवानी केरी उत्पादकों ने फायदो थशे अने आंतरराष्ट्रीय बजार में भारत विशिष्ट कृषि उत्पादनों ने नवी ओळख मळशे। अमेरिकाना उपराष्ट्रपति जेडी वांसे ईरान ने चेतवनी आपी छे कि जो ते युद्ध विरामनुं उल्लंघन करशे अथवा भविष्य में कोई आक्रमक कार्यवाही करशे तो अमेरिका लश्करी कार्यवाही द्वारा जवाब आपशे। तेमणे जणाव्युं हतुं कि ईराने युद्ध विराम करार पर हस्ताक्षर कर्या छे अने अमेरिका तेनुं पालन करी रह्युं छे। कोई पण विवादनो उकेल वातचीत द्वारा लाववो जोईए। अमेरिकी लश्करना सेंट्रल कमांड सेंटकॉमे जणाव्युं हतुं कि अमेरिकी दळोए ईरानी मिसाइल अने ड्रोन स्टोरेज सुविधाओ तेमज दरियाकांठाना रडार स्थापनो पर हुमलो कर्यो हतो। सेंटकॉमना जणाव्या अनुसार होर्मुज समुद्रधुनीमांथी पसार थता कार्गो जहाज पर कथित ईरानी ड्रोन हुमलाना जवाबमां आ कार्यवाही करवामां आवी हती। अंतमां मुख्य समाचार फरी एकवार। प्रधानमंत्री नरेन्द्र मोदीए सेसल्सने भारतनो महत्वपूर्ण दरियाई पड़ोसी अने विजन महासागरनो मुख्य भागीदार गणाव्यो। केन्द्रीय सहकार मंत्री अमित शाहे आज गुजरातमां सहकारिता अधिकार आधारित टैक्सी सेवा भारत टैक्सीनो प्रारंभ कराव्यो। सेसल्से संयुक्त राष्ट्र सुरक्षा परिषदमां कायमी सभ्यपद माटे भारतनी दावेदारीने समर्थन आप्युं। भारते परमाणु रिएक्टरमांथी उत्पन्न थती उष्मानो उपयोग करीने विश्वनी प्रथम हाइड्रोजन उत्पादन सुविधा विकसावी अने अमेरिकाना विदेश सचिव मार्क रूबियोए पीएम मोदीना नेतृत्व अने भारतना आर्थिक विकासनी प्रशंसा करी। आकाशवाणी परथी समाचार पूरा थया। हवे पछी 2:30 प्रादेशिक समाचार सांभळी शकशो।

एक वर्षनी थई त्यां तो ए चालती थई गई, एकदम सामान्य बाळकी। परंतु 1882 मां ज्यारे ए 19 महीनानी हती त्यारे अचानक एने ताव आव्यो। आ ताव तो ठीक थई गयो, परंतु एनी जोवानी अने सांभळवानी क्षमता ए गुमावी चूकी। ए अंधा हती, बहरी हती, એટલે કંઈ જ જોઈ શકતી નહોતી, સાંભળી શકતી નહોતી, એટલે ધીરે ધીરે એનું બોલવાનું એ બંધ થઈ ગયું। પોતાની વાતને કોઈ જ સમજી શકતો નથી, આ વાતથી એને ખૂબ ગુસ્સો આવતો, એટલે એનો સ્વભાવ ગુસ્સાવાળો થવા લાગ્યો અને સાથે સાથે એ જિદ્દી પણ થઈ ગઈ। એના ઘરમાં એક રસોઈયો આવતો, સાથે પોતાની દીકરીને લાવતો। આ દીકરી સાથે એના બહેનપણા થયા અને 60 જેટલી સંકેત ભાષા એ શીખી ગઈ અને 60 જેટલી સંકેતો દ્વારા એ રસોઈયાની પેલી દીકરી સાથે વાતો કરતી થઈ। કોઈકે એના પિતાને કહ્યું કે તમે ટેલિફોનના શોધક એલેક્ઝાન્ડર ગ્રાહમ બેલને જઈને મળો। તેઓ એમને મળવા ગયા, એમણે એક ઇન્સ્ટિટ્યૂટનો એડ્રેસ આપ્યો અને આ રીતે હેલેન કેલરના જીવનમાં એક શિક્ષિકાનો પ્રવેશ થયો। આ શિક્ષિકા જ્યારે હેલનના ઘરે આવી ત્યારે એક ઢીંગલી પોતાની સાથે લઈને આવી। DOLL ડોલ ઘણી વાર લખી લખીને શીખવાડવાનો પ્રયત્ન કર્યો કે આને ડોલ કહેવાય, પરંતુ હેલન કાંઈ જ સમજી શકતી નહોતી।

मित्रों, हेलनની શિક્ષિકાએ ઢીંગલી લાવીને ડોલ શબ્દ શીખવાડવાનો પ્રયત્ન તો કર્યો, પરંતુ હેલનને કાંઈ જ સમજાયું નહીં. પરંતુ શિક્ષિકાએ પોતાના પ્રયત્નો છોડ્યા નહીં. એ વારંવાર હેલનને નળ પાસે લઈ જતા અને વહેતા પાણીમાં એનો હાથ મૂકીને કહેતા, વોટર. આવું એ વારંવાર કરતા. નળ શરૂ કરે, પાણીમાં હાથ મુકાવે અને કહે, વોટર. અને હેલન પહેલો શબ્દ જે બોલતા શીખીને એ હતો વોટર. મિત્રો, હેલન જ્યારે વોટર શબ્દ શીખી ત્યારે એને એ વસ્તુ પણ ખબર પડી કે આ દુનિયામાં દરેકે દરેક વસ્તુના કંઈક નામ છે, દરેકે દરેક શબ્દનો કંઈક અર્થ છે. હેલને 1905માં સ્ટોરી ઓફ માય લાઈફ લખી અને જેનો 50 જેટલી ભાષાઓમાં અનુવાદ થયો. હેલન એ પહેલી અંધ, બહેરી અને મૂંગી વ્યક્તિ હતી જે ગ્રેજ્યુએટ થઈ, અને ત્યારે એની ઉંમર હતી માત્ર 24 વર્ષ. હેલને 35 જેટલા દેશોની યાત્રા કરી, અંગ્રેજી, જર્મની, ફ્રેન્ચ, લેટિન અને ગ્રીક, આટલી તો એણે ભાષાઓ શીખી.

બ્રેઇલ લિપિમાં અનેક પુસ્તકો લખ્યા. હેલન હંમેશા એવું કહેતા કે ઈશ્વર જ્યારે એક દરવાજો બંધ કરે છે ને, ત્યારે બીજો દરવાજો આપણા માટે ખોલી જ દેતો હોય છે. પરંતુ એ આપણું દુર્ભાગ્ય છે કે આપણે બંધ દરવાજા સામે જ ટક લગાડીને જોયા કરતા હોઈએ છીએ. અને શારીરિક અપંગત્વ તમારા વિકાસ અને તમારી પ્રગતિને રોકી શકતો નથી. આ હેલનના શબ્દો છે. મિત્રો, હેલનના જીવનમાંથી આપણે ઘણું બધું શીખવા જેવું છે. એક અંધ, બહેરી, મૂંગી વ્યક્તિ 35 જેટલા દેશોની યાત્રા કરે છે, પોતે ભણે છે, ગ્રેજ્યુએટ થાય છે, અને કેટલી બધી ભાષાઓ એણે શીખી છે. પોતાના સ્પર્શ અને સૂંઘવાની શક્તિનો એ વિકાસ કરે છે. ઝરણામાં હાથ મૂકીને ઝરણાની ગતિ અને ઝરણાના સંગીતનો અનુભવ કરે છે. ઝાડની ડાળીને સ્પર્શ કરે છે, ઝાડના પાંદડાને સ્પર્શ કરે છે અને પવનનો અનુભવ કરે છે. મિત્રો, ઈશ્વરે આપણને બધું જ આપ્યું છે. આપણી પાસે આંખો છે, કાન છે, હાથ છે, વાચા છે, પગ છે અને બુદ્ધિ પણ છે. શું આપણે હેલન જેટલું કાર્ય જીવનમાં કરી શક્યા ખરા? કે એના કરતાં 1% જેટલું પણ કાર્ય આપણે કર્યું છે ખરું? કે માત્ર સ્વ અને સ્વના પરિવારમાં જ જીવતા રહ્યા? થોડુંક વિચારો. હા, તમારે મને જો કંઈક વાત કરવી હોય, ફરમાઈશ ગીત કહેવા હોય તો ફોન નક્કી કરી શકો છો. નંબર છે 02245154135, 022-45-4135, 022-45-4135, 022-45-15-41-34, 022-45-15-41-35.

ચલને ફોડી લઈશું યાર, બસ આ જ એટીટ્યૂડથી આ ચારેય મિત્રો ભેગા થયા હતા અને એમાંથી એકે પ્રસ્તાવ મૂક્યો કે આપણે બધા હોટેલના વ્યવસાયમાં એકસાથે ઉતરીએ. તો અને બધાને પ્રસ્તાવ પસંદે આવી ગયો, તરત જ પ્લાનિંગ શરૂ થઈ ગયું. ફાઇનાન્સની જવાબદારી મારી, બીજાએ કીધું લેબર અને સ્ટાફની જવાબદારી મારી, ત્રીજાએ કીધું જગ્યાની જવાબદારી મારી, અને ચોથાએ કીધું અનાજ અને બીજી જે કંઈ પણ ગ્રોસરીઝ ટેબલ્સ ને બધું લાગશે એ બધાની જવાબદારી મારી. એટલે કામ પણ વહેંચાઈ ગયું, જગ્યા પણ જોઈ લીધી, પ્લાનિંગ એટલું બધું ફાસ્ટ હતું જગ્યાએ જોવાઈ ગઈ. એટલામાં એક મિત્રએ કહ્યું કે મારા મિત્રના પપ્પા હોટલ વ્યવસાયમાં જ છે, આપણે એકવાર એમને મળીએ. તો એટલે એમની પાસેથી આપણને અનુભવના બોલ પણ સાંભળવા મળશે, માર્ગદર્શન પણ મળશે અને સલાહ સૂચનો પણ મળશે, અને સાથે સાથે એમના આશીર્વાદ પણ લઈને શરૂ કરીએ. તો બધા મિત્રો સંમત થઈ ગયા અને મિત્રના પપ્પાના ઘરે ગયા મિત્રના પપ્પાને મળવા માટે. પછી શું થયું જણાવું ને ગીત બાદ.

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में आज आपनी साथे छे तरुलता करोडिया। तो मित्रों, चारे मित्रों मित्रना पप्पा ने मळवा गया अने बधी ज वातो करी के केवो एमनो प्लानिंग जोरदार छे, जग्या पण जोई लीधी छे, पैसा पण तैयार छे, बधुं ज तैयार छे, हवे होटलना व्यवसायमां कूदवानुं ज मात्र बाकी छे। मित्रना पप्पाए एकदम शांतिथी पूछ्युं, हा ए बधुं तो बराबर, पण अनुभवनुं शुं? तमारामांथी होटल व्यवसायनो कोईने अनुभव छे खरो? बधाए ना पाड़ी। हजी तो ना पाड़े त्यां तो बीजो प्रश्न तैयार, शुं तमारामांथी कोईए होटल मैनेजमेंटनो कोर्स कर्यो छे? पाछा बधाए ना पाड़ी એટલે ત્રીજો પ્રશ્ન આવ્યો, અચ્છા ઠીક છે, અનુભવ નથી, હોટલ મેનેજમેન્ટનો કોર્સ પણ કર્યો નથી, તો શું તમારામાંથી કોઈએ કોઈ હોટલમાં જઈને કામ કરીને અનુભવ લીધો છે ખરો, એટલે કે પ્રેક્ટિકલ નોલેજ? પાછા બધાએ ના પાડી। એટલે મિત્રના પપ્પાએ તરત જ કહ્યું, તો પછી માંડી વાળો, તમે આ હોટલના વ્યવસાયમાં ના ઉતરો, ભણતર સાથે સાથે ગણતર હોવું પણ ખૂબ જરૂરી છે। તમને આ વ્યવસાય જેટલો સહેલો લાગે છે ને, એટલો સહેલો છે નહીં। એટલે સૌથી પહેલાં તમારામાંથી કોઈ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરો। અચ્છા, તમારી પાસે જો એટલો સમય ન હોય તો તમે બધા કોઈક ને કોઈક હોટલ સાથે જોડાઓ, ત્યાં કઈ રીતે કામ થાય છે, નાનામાં નાનું કામથી લઈને મોટામાં મોટા કામ સુધીનું પ્રેક્ટિકલ નોલેજ લો। જ્યારે આ બધો જ અનુભવ આવે ને, ત્યાર પછી હોટલ ખોલજો। આવી સલાહ મિત્રના પપ્પાએ આપી। મિત્રો, આપ શું માનો છો, મિત્રના પપ્પાની સલાહ કેટલી સાચી? ફોન કરો ને, નંબર છે 02245154134, 02245154135।
1: ઓરી આવે તો તને વાત કહું ખાનગી,
2: એ જૂનાગઢના સીતાફળ, એ મારા ધોળકાના દાડમ,

મિત્ર જતીનભાઈ દરજીનો ફોન હતો, એમનું કેવું છે, મિત્રના પપ્પાની વાત 50% સાચી 50% ખોટી. હું એ વાતમાં નથી માનતો, કારણ કે હું એવો માનું છું કે અનુભવ લેવા જઈએ ને તો ઉંમર વીતી જાય, અને ઉંમર એકવાર સાહસ કરવાનું વિચાર્યું છે ને તો કૂદી પડવાનું. ડુંગર ચડવો છે, ડુંગર પાસે પહોંચી જાઓ ને ચડી જાઓ, પછી ભલે ને પડો. એટલે એમનું કહેવું છે સાહસ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો

आजकाल खावा पीवानी वस्तुओ बधाने बहु ललचावे छे अने बधाज एवो विचारे छे के फूड आइटमना ज कोईक व्यवसाय में आपणे जईए। एमणे जईने सूरत में व्यवसाय शुरू कर्यो। एमने पोताने कोई ज अनुभव नहोतो अने स्टाफ ने खबर हती के भाई ने अनुभव नथी एटले स्टाफ पण बेदरकार हतो। एटले भाई ने खूब मोटू नुकसान, खूब मोटी खोट गई। एटले तेओ एवो माने छे के कोईपण व्यवसाय शुरू करो ए पहला एना विशेनी बधी ज माहिती तमने होवी ज जोईए। तो मित्रों, आ मित्रना पप्पाए वात आगळ वधारी अने कह्युं, એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત ખૂબ જરૂરી છે અને આજની યુવા પેઢીને બરાબર ખબર છે કે પોતાની અને પોતાના વ્યવસાયની જાહેરાત કઈ રીતે કરી શકાય। મિત્રો, એવું નથી કે તમે વ્યવસાય શરૂ કર્યો અને તરત જ પ્રોફિટ કમાતા થઈ ગયા, કારણ કે વ્યવસાયને જમાવટ થતાં વાર લાગે અને ઘણી વખત ખોટનો પણ અનુભવ થાય ત્યારે નાસીપાસ થવાની જરૂર નથી। એટલી હિંમત રાખવી જોઈએ કે તમે ટકી રહો। તમારા જીભ ઉપર મધ અને મગજ ઉપર બરફ હોય એવી વાણી હોય તો જ તમારી માર્કેટમાં ગુડવિલ વધે। મિત્રો, ક્યાં વાત હે, તમે સામાન ક્યાં સસ્તો મળે અને સારો મળે, ગુણવત્તા ભર્યો મળે, ભેળસેળ અને મિલાવટ વગરનો મળે એની નોંધ લો અને સામાન એ જ ખરીદો, કારણ કે તમે લોકોને ક્વોલિટી આપો અને વ્યાજબી દરે એ ક્વોલિટી આપો તો લોકો ઓટોમેટિક તમારી પાસે આવશે। અને હા, જો આ બધા જ પાસાઓ તમે પાર કરી લીધા હોય તો કરો ને વ્યવસાયના શ્રી ગણેશ। મિત્રો, આજે આપણે વ્યવસાયની વાત એટલા માટે કરી કારણ કે આજે છે ઇન્ટરનેશનલ ડે ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ સાઇઝ એન્ટરપ્રાઇઝ, એટલે કે જે પણ વ્યક્તિ નાનો મોટો અથવા મીડિયમ સાઇઝનો વ્યાપાર શરૂ કરવા માંગતા હોય એના માટેનો આ આંતરરાષ્ટ્રીય દિવસ છે। મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયાને આપો રજા, આપણે ફરી મળીશું વચન સાથે। નમસ્કાર, 4 વાગે આપ સાંભળશો સમાચાર।